નિરાશ જમાવો, જપો તાય કો નામા અવર નિરાશુલ કામા રહાઓ, એ મન ઈતી હાથ કરો સુન નેત્રો નીંદ ના આવે, રસના નામ જપો તબ મત્યે ઇન દિગ અમૃત પાવો, મન સંપટ જિત સત્સર નામન પાવન પાતી તૃપ્ત કરે, પૂજા પ્રાણ સેવક જે સેવે ઇન વિધ સાહેબ રવત રહે, કહે કહે કહે જાવે તું સર અવર ન કો